0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફાન્સ જવા રવાના. આધાર કાર્ડનો નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ UGની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18 જૂને ગુજરાતના દહેજ બંદરે પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો સુધારાના પ્રયાસો નિષ્ફળ નીવડવાની ભારતની ચેતવણી. અને ઈરાન અને અમેરિકા વચ્ચેની સંધિની વધતી શક્યતાઓના પગલે ભારતીય શેર બજારમાં સતત ત્રીજા સત્રમાં તેજી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાની મુલાકાત બાદ આજે ફાન્સ જવા રવાના થયા. તેઓ ફાન્સમાં G7 સમિટમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન તેમણે સ્લોવાકિયાની તેમની મુલાકાતના પરિણામો ભારત અને સ્લોવાકિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરશે તેમ કહ્યું છે. સ્લોવાકિયાની મુલાકાત બાદ શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત વેપાર સંબંધો યુવાનોને ખૂબ ફાયદો કરાવશે. તેમણે સ્લોવાકિયાની સરકાર અને લોકોના ઉષ્માભર્યો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના સ્લોવાકિયાના સમકક્ષ રોબર્ટ ફિકોનો આભાર માન્યો હતો. સર્વોચ્ચ અદાલતે આજે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આધારકાર્ડનો નાગરિકતા, નિવાસસ્થાન અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગ કરવાનો આરોપ લગાવતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં ફક્ત ઓળખ માટે જ તેનો ઉપયોગ પ્રતિબંધિત કરવાની અરજીમાં માંગ કરાઈ હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ વી મોહનાની બેન્ચે કેન્દ્ર અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી હતી. અરજીમાં દલીલ કરવા આવી કે ફોર્મ 6 હેઠળ હાલની ચકાસણી પદ્ધતિ અપૂરતી છે અને યોગ્ય સહાયક દસ્તાવેજો વિના વ્યક્તિઓને ચૂંટણી ડેટાબેઝમાં સામેલ કરવાની મંજૂરી આપી શકે નહીં. 21 જૂને યોજાનારી નીટ UGની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22 જૂન સુધી ઓનલાઇન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ ભારતમાં ટેલિગ્રામ એક્સેસને નિર્ધારિત અને મર્યાદિત સમયગાળા માટે પ્રતિબંધિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નિર્દેશોને આવકાર્યા છે. દરમિયાન મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ UGની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું કે તેની ટીમો બધા ઉમેદવારો માટે સરળ એક્સેસ સુનિશ્ચિત કરવા માટે સર્વર પરના ભારણનું સતત નિરીક્ષણ કરી રહી છે. એજન્સીએ એ પણ સુનિશ્ચિત કર્યું કે બધા ઉમેદવારોને પરીક્ષા માટે સમયસર તેમના એડમિટ કાર્ડ મળી જશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026ના સહભાગીઓ સાથે વાત કરતા શ્રી બિરલાએ કહ્યું કે વિવિધ સંસ્કૃતિઓ અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે લોકશાહી દેશની કાર્ય સંસ્કૃતિ અને વિચાર પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ રહી છે. તેમણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લોકશાહીમાં સક્રિય અને સમાવિષ્ટ ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG વહન કરતું દિશા નામનું જહાજ હોર્મુઝ સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. આ જહાજ 62,370 મેટ્રિક ટન LNG વહન કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધ વિરામ કરવાની જાહેરાત બાદ તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પરિવહન કરનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું કે આ જહાજ 18 જૂન સુધીમાં ગુજરાતના દહેજ બંદર પર પહોંચવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 10 ભારતીય ધ્વજવાળા અને 5 વિદેશી ધ્વજવાળા જહાજો જળમાર્ગ પર સુરક્ષિત રીતે પસાર થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ MT સેટેબેલો પર હુમલા બાદ 21 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે પરત ફર્યા. ઓમાનના મસ્કત ખાતેના ભારતીય રાજદૂતે બચાવાયેલા ક્રૂ સભ્યો સાથે તેમના પ્રસ્થાન અગાઉ વાતચીત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. એમ્બેસીએ વિદેશમાં ભારતીય નાગરિકોના કલ્યાણ અને સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. એમટી સેટેબેલો ઓમાનના સોહરના દરિયાકાંઠે લગભગ 30 નોટિકલ માઇલ દૂર હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. આ ઘટના બાદ ઓમાન મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટરને તાત્કાલિક જાણ કરાતા ઓમાની અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી, જેમાં 21 ભારતીય ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે આ દુઃખદ ઘટનામાં 3 નાવિકોએ જીવ ગુમાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો તેમાં સુધારાના પ્રયાસો નિષ્ફળ થવાની ભારતે ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે સુરક્ષા પરિષદ સુધારા પર આંતર સરકારી સલાહકાર બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સુરક્ષા પરિષદમાં જરૂરી સુધારાઓ પ્રાપ્ત કરવામાં ફક્ત બિનકાયમી સભ્યોની સંખ્યામાં વધારો અપૂરતો અને અસફળ રહેશે. તેનાથી હાલના 5 કાયમી સભ્યોની નિર્ણય લેવાની શક્તિના માળખામાં મૂળભૂત ફેરફાર થશે નહીં.
1: यदि संयुक्त राष्ट्र सुरक्षा परिषद में सुधार सिर्फ अस्थायी सदस्य देशों के विस्तार तक ही सीमित रहता है तो ये सुधार अधूरे और नाकाम साबित होंगे. इससे मौजूदा 5 स्थायी सदस्यों की निर्णय लेने की शक्ति संरचना में कोई बुनियादी बदलाव नहीं आएगा. सुरक्षा परिषद और सदस्य देश लंबे समय से सार्थक सुधारों का इंतजार कर रहे हैं.
0: ઈરાન અને અમેરિકા વચ્ચે સંધિની શક્યતાઓને લઈને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારોમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. આજે સતત 3જા સત્રમાં શેર બજાર વધારા સાથે ખુલ્યું હતું. પ્રારંભે 350 અંકના વધારા સાથે ખુલેલા માર્કેટમાં હજુ પણ તેજીનો માહોલ યથાવત છે. આઈટી સેક્ટરની આગેકૂચના પગલે સેન્સેક્સમાં 400 અંકોનો અને નિફ્ટીમાં 90 પોઈન્ટના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. ફિફા વર્લ્ડ કપમાં કેપવર્ડે અને સ્પેન વચ્ચેની મેચ 0-0 ગોલ સાથે ડ્રો રહી. દરમિયાન ગ્રુપ જીની પહેલી મેચમાં ઈરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ 2-2 ડ્રો થઈ હતી. કેલિફોર્નિયાના લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ રોમાંચક રહી હતી. બીજી મેચમાં બેલ્જિયમ અને ઇજિપ્ત વચ્ચેની ગ્રુપ જીની પહેલી મેચ 1-1 ડ્રો રહી. સાઉદી અરેબિયા અને ઉરુગ્વે વચ્ચે ગ્રુપ એચની પહેલી મેચ આજે અમેરિકાના મિયામી સ્ટેડિયમ ખાતે 1-1 ડ્રો રહી. સાઉદી અરેબિયા માટે અબ્દુલ્લાહ અલ અમરીએ 41મી મિનિટે રીબાઉન્ડથી ગોલ કર્યો, જ્યારે ઉરુગ્વેના મેક્સી અરાઉજોએ 80મી મિનિટે બરાબરી કરી હતી. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાઈ રહેલી FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમે પ્રવેશ કર્યો છે. ભારતે બીજા પુલ એ મેચમાં જાપાનને 2-1 હરાવ્યું. અમેરિકા અને જાપાન સામેની જીતથી 6 પોઈન્ટ સાથે પુલ એમાં જીતથી ભારત ટોચ પર પહોંચ્યું છે. આગામી ગુરુવારે ટુર્નામેન્ટના છેલ્લા પુલ એ મેચમાં ભારતનો મુકાબલો ઉરુગ્વે સામે થશે, જ્યારે જાપાન અને અમેરિકા પુલ એમાંથી બીજી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે. દરમિયાન પુરૂષોની હોકીમાં ભારત નેધરલેન્ડના રોટરડેમમાં FIH હોકી પ્રો લીગમાં જર્મનીનો સામનો કરશે. શ્રીલંકામાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણી માટે ઇજાગ્રસ્ત યુદ્ધવીર સિંહના સ્થાને ઝડપી બોલર અશોક શર્માનો ભારત એ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોલિંગ કરતી વખતે યુદ્ધવીરને જમણા ખભામાં ઇજા થઈ હતી અને ફિલ્ડિંગ સેશન દરમિયાન પણ દુખાવો થયો હતો. ભારત એ ત્રિકોણીય શ્રેણીમાં સતત 2 મેચ અફઘાનિસ્તાન એ અને યજમાન શ્રીલંકા એ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારત એ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફ્રાન્સ જવા રવાના. આધાર કાર્ડનું નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ UGની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18 જૂને ગુજરાતના

જન્મ્યા ત્યારથી વળગ્યો સૌને જોગ સંજોગ. હા મિત્રો, આપણે જે દિવસે જન્મીએ આ ધરતી પર, જે દિવસે આપણો જન્મ થાય એ આપણો જન્મદિવસ, અને આપણે બધા જ ઉત્સવ ઘેલા એટલે આપણા જન્મનો આપણે ઉત્સવ ઉજવીએ, આપણું બર્થડેનું સેલિબ્રેશન કરીએ, બરાબર ને? હવે આમાંય તમે જે દિવસે જન્મ્યા તે દિવસે કઈ તિથિ હતી, તો તિથિ પ્રમાણે તમારો જન્મદિવસ કયો, તારીખ અને મહિના પ્રમાણે કયો. હું જન્મીને ત્યારે 9 વર્ષ હતું, ગુડી પડવો હતો, રામનવમી હતી, એ પ્રમાણે પણ યાદ રાખીને તમે તમારા જન્મદિવસ ઉજવતા હો છો. તો મિત્રો, આ છે આજનો વિષય, કે તમે તમારો જન્મદિવસ કઈ રીતે ઉજવો છો, આજ સુધી તમને કઈ એવી ભેટ મળી છે જન્મદિવસના દિવસે જે તમે કદીએ નહીં વિસરી શકો, આ જન્મદિવસની ઉજવણી કઈ રીતે થવી જોઈએ, જૂના જમાનામાં કઈ રીતે થતી હતી, શું જૂના જમાનામાં જન્મદિવસની ઉજવણી થતી હતી ખરી? કારણ કે ઘણા બધા વડીલોને જ્યારે હું મળું છું અને એમનો બર્થડે પૂછીએ તો એ લોકો એક જ જવાબ આપતા હોય છે, કોણ જાણે ક્યારે જન્મ્યા હતા, તે વખતે ક્યાં કોઈ ધ્યાન આપતું હતું, આ તો શાળામાં દાખલ કરવાના હોય ને એટલે જન્મ તારીખ કંઈક લખાવી દેતા. મિત્રો, ઘણા લોકોને પોતાની જન્મ તારીખ ખબર નહીં, અને પહેલાંના જમાનામાં એવું થતું કે લોકો જૂન મહિનો લખાવતા પોતાની બર્થડેટ તરીકે, બર્થડેમાં કોઈ પણ એક તારીખ જૂન મહિનાની લખાવતા, જેથી બાળક 3.5 વર્ષનું થાય એટલે એને શાળામાં મૂકી શકાય. એટલે 1 જૂન ઘણા બધા લોકોનો જન્મદિવસ હોય. મિત્રો, આવા અનેક કિસ્સાઓ છે, આપે મને જણાવવાના છે આ જન્મદિવસના કિસ્સાઓ, તો મારી સાથે ફોન પર જોડાઓ. નંબર છે 02245154134, 02245154135. મિત્રો, જન્મદિવસે આમ જોવા જઈએ તો આપણા જીવનનું 1 વર્ષ ઓછું થાય છે, અનુભવનું ભાથું વધે છે, કેટલાક સંબંધોની બાદબાકી થાય છે, કેટલાક સંબંધોની સરવાળા થાય છે, આખા વર્ષ દરમિયાન કેટલાક સારા મિત્રો બને છે, કેટલાક દુશ્મનો પણ બને છે, કેટલાક અનુભવો એવા બને છે કે જિંદગીભર યાદ રહી જાય, અને કેટલાક આપણે ભૂલી જવાનો પ્રયત્ન કરીએ ને તો એ ભૂલી શકતા નથી. તો બસ, આ છે આજનો વિષય. અને હા મિત્રો, અત્યારે હાલમાં જ મને રમેશભાઈ મલાડથી એમણે ફોન કર્યો હતો, અને એમણે કાર્યક્રમમાં એવું જણાવ્યું કે એમણે એક વિષય સાંભળવો છે કે આજકાલની સ્ત્રીઓ પોતાના પતિને એમના નામથી બોલાવતી હોય છે. તો તમે આ વિષય કરો ને, કે એમને એવું લાગે છે કે પત્નીઓએ પતિને એના નામથી ન બોલાવવા જોઈએ, કારણ કે તેઓ સિનિયર સિટીઝન છે અને એમના જમાનામાં આ વસ્તુ નહોતી, એટલે એમને આ વસ્તુ ગમતી નહોતી, એટલે એમણે એમ કહ્યું કે તમે આ વિષય લો. તો મિત્રો, તમે મને કેટલાક વિષયોનું સૂચન કરો કે તમે કેવા વિષયો સાંભળવા માંગો છો, જેથી એ વિષયો લઈને અમે આવી શકીએ. તો આપના દ્વારા વિષયોના સૂચનનો પણ હું આવકાર કરું છું, કે તમે મને વિષયો જણાવો કે એ વિષય પર કાર્યક્રમ જો કરી શકાતો હોય તો અમે ચોક્કસ કરીશું.

મિત્રો, વિનોદભાઈ મકવાણાનો ફોન હતો અને એમનું કહેવું છે કે એમનો જન્મ અમાસના દિવસે થયો હતો અને તે દિવસે ખૂબ વરસાદ હતો. જ્યારે તેઓ 8મા ધોરણમાં આવ્યા ત્યારે તેમના પપ્પાએ જન્મદિવસમાં એમને ઘડિયાળ ભેટ આપી હતી. એ ઘડિયાળ હવે ચાલતી તો નથી, પરંતુ એમણે એ ઘડિયાળને પિતાએ બર્થડેના દિવસે આપેલી એમ કરીને યાદગીરી તરીકે સાચવી મૂકી છે. તો હંસાબેન ઠાકરનું કહેવું છે, જન્મદિવસ ઉજવવો ખૂબ ગમે, સેલિબ્રેશન ખૂબ ગમે, પરંતુ જ્યારે કેક કટ થાય ને એ નથી ગમતું. કારણ કે જ્યારે કેક કટ થાય છે ત્યારે એમને એવું લાગે છે કે એમના જીવનનું એક વર્ષ કટ થઈ ગયું. તો શિવેન્દ્રભાઈ ચૌહાણે કહ્યું છે કે આપણે માત્ર ખાવો પીવો અને મોજ કરો એ માટે ઈશ્વરે આપણને આ ધરતી પર મોકલ્યા નથી, એટલે એમને કેક કટિંગ તો જરાય ગમતું નથી. ઈશ્વરે આપણને જે કાર્ય માટે મોકલ્યા છે ને એ કાર્ય કરવા જોઈએ. મિત્રો, આપણા જન્મદિવસની સાથે જ એક સર્ટિફિકેટ જોડાયેલું છે, બર્થ સર્ટિફિકેટ. અને આ બર્થ સર્ટિફિકેટ આપણને આપણા મૃત્યુ સુધી કામ આવે છે. કારણ કે દરેકે દરેક જગ્યાએ જ્યાં પણ તમે જાઓ ત્યાં તમારી જન્મ તારીખ દરેક ફોર્મમાં તમારે ભરવી પડતી હોય છે.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી, અને આજે આપની સાથે છે તરુલતા. વાતો થઈ રહી છે જન્મદિવસની. તો પ્રકાશભાઈ વ્યાસ તો ફોન હતો, એમનું કહેવું છે કે એમનો જન્મદિવસ 24 મે હોય છે, તે દિવસે એકાદશી હતી, એટલે એકાદશીના દિવસે પણ તેઓ ધાર્મિક કાર્યથી ઉત્સવ ઉજવે છે અને 24 મે સેલિબ્રેશન કરતા હોય છે. એમનું બીજું એક કહેવું છે કે લોકો મીણબત્તી બુઝાવે છે બર્થડેમાં, એ એમને ગમતું નથી, કેક કટિંગ પણ એમને ગમતી નથી, એના કરતાં બીજા સારા ઓપ્શન આપણી પાસે છે. કારણ કે મે મહિનામાં કેરીના રસની સીઝન

ઉતારી દીવડો પ્રગટાવી જ અમે જન્મદિવસની શરૂઆત ઉજવવાની કરતા હોઈએ છીએ. મીણબત્તી બુઝાવીએ આમ જોવા જઈએ તો પાશ્ચાત્ય સંસ્કૃતિનો જ ભાગ છે. રમેશભાઈનું કહેવું છે કે ઘણી વખત આપણે કોઈને જન્મદિવસ પૂછીએ તો તેઓ કહે છે કે મને તો યાદ નથી કે હું ક્યારે જન્મ્યો હતો, ત્યારે આપણે એવું સમજીએ છીએ કે એ કદાચ પોતાની ઉંમર છુપાવવા માંગે છે. કારણ કે દેખાતા હોય કદાચ 50ના અને હોય 60ના અને ઉંમર છુપાવી હોય તો, એટલે ઘણા લોકો પોતાના જન્મ તારીખ તરત જ લોકોને કહેતા નથી. અને એમે સ્ત્રીઓ માટે કહેવાય છે કે ઉંમર પૂછવી ન જોઈએ સ્ત્રીઓને, બરાબર ને? આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ. મિત્રો, હવે જમાનો બદલાયો છે અને હવે બાળકનું વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરવામાં આવે છે. તમારું બાળક કઈ તારીખે કયા દિવસે કયા મહિનામાં જન્મે એ રીતનું પ્લાનિંગ પહેલેથી જ કરવામાં આવે છે, જેથી એનો જન્મદિવસ તમને જે તારીખે જે મહિનામાં જોઈતો હોય એ મહિનામાં હવે તમે કરી શકો છો. પહેલાંના જમાનામાં પણ આવું કરી શકાત, પણ એ લોકો બાળકના આવા પ્લાનિંગ માટે કદાચ સજાગ નહોતા.

મિત્રો, દાદરથી ભરતભાઈ ખોનાનો ફોન હતો અને એમણે કહ્યું કે એમના જન્મદિવસે અથવા ઘરમાં કોઈનો પણ જન્મદિવસ હોય તો ગોળ પાપડી સુખડી બનાવવાની રીત છે એમના ઘરમાં, અને કેક કટિંગ કરતા નથી, ગોળ પાપડીનું કટિંગ કરે છે. તો જતીનભાઈ દરજીનો ફોન હતો અને જતીનભાઈએ એવું જણાવ્યું કે જેટલામો જન્મદિવસ તમારો હોય એટલા દીવડા પ્રગટાવવામાં આવે છે, અને કેક કટિંગમાં તેઓ પણ માનતા નથી. અને જતીનભાઈનું એવું કહેવું છે કે એમનો જન્મ મહાશિવરાત્રિના દિવસે થયો હતો અને મહાશિવરાત્રિ એ વખતે સોમવારે જ આવી હતી, અને ચોખ્ખા ઘીનો શીરો અથવા તો ખીર બનાવવાની પ્રથા જતીનભાઈના ઘરે છે. તો ગુલાબભાઈ શાહનો ફોન હતો અને ગુલાબભાઈએ એવું જણાવ્યું કે એમનો જન્મદિવસ બે વખત ઉજવવામાં આવે છે, એટલે ફેબ્રુઆરી મહિનામાં જ ઉજવવામાં આવે છે, પરંતુ બે વખત ઉજવવામાં આવે છે. એક છે 3 ફેબ્રુઆરી અને બીજી છે 19 ફેબ્રુઆરી. શાળામાં 3 ફેબ્રુઆરી લખવામાં આવી હતી અને પાસપોર્ટ પર 19 ફેબ્રુઆરી. મિત્રો, ઘણી વખત આપણે ખૂબ મોટી માંદગીમાં સપડાઈ જતા હોય છે અને મૃત્યુ ખૂબ નજીક લાગતું હોય છે. એવું લાગે છે કે આપણે કદાચ આ માંદગીમાંથી પાછા નહીં ફરીએ, અને કદાચ અત્યારે આપણે આપણા છેલ્લા દિવસો ગણી રહ્યા છે, અથવા ઘણીવાર કોઈ ખૂબ મોટો અકસ્માત નડે. અકસ્માત એટલો મોટો હોય કે આપણને એવું લાગે કે આપણે કદાચ પાછા ઊભા નહીં થઈએ, પરંતુ એમાંય આપણે સારા થઈએ છીએ, સારવાર લઈએ છીએ અને ફરી એકવાર આપણો નવો જન્મ થાય છે. એને કહેવાય પુનર્જન્મ. પુનર્જન્મ કે નવો જન્મ, જે આપણે એવું સમજ્યા હતા કે ધરતી પર હવે છેલ્લા દિવસો ગણી રહ્યા છે, પરંતુ આ ધરતી પર આપણા અનેક કાર્યો કરવાના હજુ બાકી હતા અને ઈશ્વરે આપણને એક નવો જન્મ આપ્યો. આ દિવસ પણ લોકો યાદ રાખીને પોતાનો જન્મદિવસ ફરી એકવાર થયો એમ માનીને ઉજવતા હોય છે.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો સંજયભાઈ દર્શનનો ફોન હતો અને એમણે કહ્યું કે એમનો એક ગાર્ડન ગ્રુપ છે જ્યાં તેઓ મોર્નિંગ વોક કરવા જાય છે અને જેનો પણ જન્મદિવસ હોય ત્યારે આ ગ્રુપ ભેગું થાય. દરેકે દરેક વ્યક્તિ તે દિવસે આવે જ અને જેનો બર્થડે હોય એના ઉપર શાયરી કરે, પ્રતિભાવો આપે અને ગીતો ગાય, ડાન્સ કરે અને આ રીતે જન્મદિવસ ઉજવે સવારના પોરમાં અને સાંજે ફેમિલી સાથે ડિનર. પણ હા, કેક કટિંગમાં તેઓ પણ માનતા નથી. એટલે અત્યાર સુધી મને જેટલા પણ શ્રોતાઓના ફોન આવ્યા ને દરેકનું કહેવું એ જ હતું કે અમે કેક કટિંગમાં માનતા નથી, મીણબત્તી બુઝાવવામાં માનતા નથી, અમે દીવડા પ્રગટાવવામાં માનીએ છીએ. અને જ્યારે પણ બાળકોનું આ રીતે બર્થડે કેક કટિંગ હોય ત્યારે આપણે અનેક બલૂન્સ લગાડતા હોઈએ છીએ અને આ બલૂન્સમાંથી ઘણી બધી વસ્તુઓ નીચે પડતી હોય છે અને એ પણ કેક પર પડતી હોય છે. અને હવેની ઘણી બધી મીણબત્તીઓ એવી આવે છે જે મીણબત્તીઓ ખૂબ જોરથી આમ ફ્લેશ થાય અને એની પણ રાખ અંદર પડતી હોય છે. તો મિત્રો આ બધું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એટલે કેક કટિંગ કરતી વખતે બાળકનું મોઢું કેક કટિંગમાં મીણબત્તીની ઘણી નજીક ન હોય એનું પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. મિત્રો હવે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે આપણો બર્થડે હોય એટલે આપણે કોઈક અનાથાશ્રમમાં જવું, કોઈ વૃદ્ધાશ્રમમાં જવું, દાન કરવું, ધર્મ કરવો અને કંઈક એવું કામ કરવું જે સમાજ માટે હોય અને સમાજને લગતું કંઈક ને કંઈક તે દિવસે કરવું જેથી પુણ્યનું ભાથું આપણા કર્મમાં, આપણા ભાગ્યમાં જમા થાય. અને આની એડવર્ટાઇઝ પણ ઘણા લોકો કરતા હોય છે કે પોતાની ફેસબુક પર કે બધે પોતાના ફોટા મૂકતા હોય છે, હું ફલાણા અનાથાશ્રમમાં ગયો હતો અને મેં ત્યાં બર્થડે આ વખતે ઉજવ્યો, એ લોકોની સાથે ઉજવ્યો અને મને ખૂબ આનંદ આવ્યો. આ રીતે લોકો આ અનાથાશ્રમ વૃદ્ધાશ્રમ માં જતા હોય છે અને ઘણા લોકો અન્નનું દાન કરતા હોય, ઘણા લોકો જુદા જુદા જાતના દાન કરતા હોય છે. એક રીતે સામાજિક જવાબદારી તમે સમજો છો એ ખૂબ સરસ છે, પરંતુ એના માટે કોઈ એક દિવસ જ ન હોય, 365 દિવસ આપણા જ છે. રોજ નવો સૂરજ ઉગે છે, રોજ નવો દિવસ છે અને રોજ આપણો નવો જન્મ થાય છે. વાહ, આજનો સૂરજ મેં જોયો, આજનો સૂરજ મારા માટે છે, આજનો દિવસ મારા માટે છે. કોને ખબર, ના જાણ્યું જાનકીનાથે કાલ શું થવાનું. તો આજનો દિવસ સેલિબ્રેટ કરીએ.

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। मित्रों, आरतीबेन शाहनो फोन हतो अने एमणे कह्युं के एमना मम्मीना जन्मदिवसना दिवसे एमणे कतलखानेथी गायने छोड़ावी हती। आ गायने तेमणे गौशाळामां आपी। एमना मम्मीनुं नाम हीरा, एटले गायनुं नाम पण हीरा राखवामां आव्युं। અને આ ગૌશાળા એટલી સમૃદ્ધ છે કે ત્યાં અનેક ગાય છે અને દરેક ગાયની ઉપર એક પંખો છે। વાહ આરતીબેન, તમે ખૂબ સરસ કાર્ય કર્યું। અને રમેશભાઈનું કહેવું છે કે તેઓ પોતાના જન્મદિવસના દિવસે પોતાના ગુરુમાને પગે લાગવા જાય, હંમેશા એમનો આશીર્વાદ લે। મિત્રો, આપણામાં પ્રથા જ છે કે આપણે વડીલોના આશીર્વાદ લઈએ છીએ જન્મદિવસના દિવસે, સવારે મંદિરે જઈએ છીએ અને તે દિવસે આપણે કોઈ જ જાતનો ઝઘડો ન થાય ને એનું એ ધ્યાન રાખીએ છીએ। કારણ કે આપણે એવું માનતા હોઈએ છીએ ને કે જો આજનો દિવસ બગડ્યો તો આખું વર્ષ બગડશે, એટલે તે દિવસે બધું શુભ શુભ ને શુભ જ। અને હા, એક જમાનો એ પણ હતો જ્યારે લોકો એકબીજાને ગ્રીટિંગ કાર્ડ આપતા, ફૂલો આપતા, પરંતુ હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે અને વોટ્સઅપ મેસેજ દ્વારા જ હવે બર્થડે

થઈ જતી હોય છે, એટલે ગ્રીટિંગ કાર્ડ ધીરે ધીરે ભૂલાતા ગયા ને હવે ગ્રીટિંગ કાર્ડ બહુ ઓછા દેખાય છે, હશે પણ બહુ ઓછા જોવામાં મળે છે. અને ફૂલો આપવામાં આવતા હોય છે, ચોકલેટ્સ આપવામાં આવતી હોય છે, તમારા સંબંધ કેવા છે એ અનુસાર તમે બર્થડેની ગિફ્ટ આપતા હોય છે. તો મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને હવે આપો રજા, ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.